ખમ્મા ગણેશા, રામ રામ મારી લાડલી બહેણા, લાડો છોરિયાં, પૂજનીય સાસુજી ઓર આપણી સુગડ આદર જોગ ઓર હુનર ભાજ લુગાયાને થારી આપણી થારે સુખ દુખરી સાંજીદાર રેડિયો સખી સિલ્લુજી જીરો કાળજેરી કોરાસું પ્યાર ભરો રામ રામ સા લો સા ઘડી રી સુઈયા 1:05 ઉપર કરદિયા હૈ ખેત ખલિયાન રો મોટો કામ ઢાણી રા ચક્કર ઓર રસોઈ રો રોટી પાણી રો કામ નિપટાર મારો પૂરો ઘર આંગણ સાફ સુથરો હો ગયો સા થારી આ જીજી પાછી હાજર હોગી હૈ થારે આપરે ચહે તે રેડિયો સ્ટેશન માથે લેનર થા સગળિયારો કાળજેરો ટુકડો થારો ખુદરો હસતો ખેલતો કાર્યક્રમ ઘર

બહેનો, કેટલો પૂઠરો ગીત હો બહેનો. જદ ભી કદી કિંગી ભી યાદ આવે ને તો જટસુ ફોન કર લેનો ચી જાય. બાત ના ભી હોવે તો એક મેસેજ જરૂર કર દેવનો ચી જાય. ઓર ગુસ્સો આ જવે ને કદી રીસ આવે તો શાંત બેઠ જાણો ચી જાય. ઓર ઉદાસ હો જાવા તો થોડો સો રો લેનો ચી જાય. પ્યાર આવે તો કસર ગળે લગા લેનો ચી જાય, ક્યોંકિ જિંદગી કદી ભી દૂસરા મોકા કોની દેવે હૈ. ઓર દેખો બહેનો, જદ ભી કદી થે થક જાઓ ને ઓર ખુદ

નું ઢોકિયા તોહિતા ઈવા ધારણિયા લિખતે કે ગીત ગંગા કાર્યક્રમ હમે બેહદ પસંદ આતા હૈ કોઈ ભી ગીત આપ હમે સુનવા દે બિલકુલ આપ કાર્યક્રમ સુને સંદીપ મકડ જ્યોતિ મકડ મન્નત મકડ ભરત મકડ કમલ સાહની કા પિંગાવાલા ચોક ગોરિયા ચાલંધર સે હમ તક સંદેશ પહોંચાય નાંદેડ મહારાષ્ટ્ર સે નારાયણ ગાયકવાડ દયાનંદ ગાયકવાડ ઓમકાર સાંઈ ગાયકવાડ કા યે સંદેશ હમ તક પહોંચા ગોવિંદપુરા સીકર સે દતાર સિંહ શેખાવત સંગીતા કંવર તુષાર સિંહ ઓર રિંકી શેખાવત કા સંદેશ હમ તક પહોંચા કુંડલવડી મહારાષ્ટ્ર સે ગંગાધર સાવનકર વિજયાલક્ષ્મી સાવનકર રાજેશ રાકેશ ઓર રિષિતા કા યે સંદેશ હમ તક પહોંચા હૈ બીડ શહેર મહારાષ્ટ્ર સે નંદકિશોર ઘટે સંગીતા ઘટે સાક્ષી ઘટે જયશ્રી મહેત્રે અંજલિ કરવા બાલા સાહેબ કરવા રામનિવાસ અગ્રવાલ ધનંજય ટ્યુલ પીબી કુલથે લિખતે કે ગીત ગંગા કાર્યક્રમ હમે બેહદ પસંદ આતા હૈ બહુત બહુત શુક્રિયા આપકા યે સંદેશ હમે કિયા ગાંવ ડાકર નિમનાબાદ જિલ્લા ચિંધ હરિયાણા સે જયવીર સિંહ અરોડા જતેન્દ્ર કૌર ગુરપ્રીત સિંહ લવપ્રીત કૌર ઓર કરમજીત કૌર ગાંવ ખારિયા જિલ્લા સિરસા હરિયાણા સે પ્રતાપજી નાગલ ઇન્દ્રા મુકેશ દિનેશ અંશુ બલદેવ કટારિયા લિખતે કે આજ મોસમ બહુ બઢિયા હૈ મોહમ્મદ રફી કી આવાજ મેં લોફર ફિલ્મ કા ગીત સુનાએ તો વો હમ પહેલે હી સુનવા ચુકે હૈ ઓર આપકી ફરમાઇશ અબ હમ તક પહોંચી હૈ આઝાદનગર લક્સર હરિદ્વાર સે તાજ મોહમ્મદ અંસારી ગુલાબ સાબી રાઈ મહેરાજ જહાં કા યે સંદેશ હમ તક પહોંચા હૈ ગાંવ જાખોદ રાજસ્થાન સે શંભુદયાલ ખટક વિમલા દેવી ખટક અમરજીત ખટક સુંદરલાલ ખટક યોગેશ કુમાર ખટક દીપક કુમાર ખટક ઓર કુમારી પૂજા ખટક કા યે સંદેશ હમ તક પહોંચા હૈ સહારનપુર સે આશા નારંગ સોનાલી ઓર સુરેશ નારંગ કા યે સંદેશ હમ તક પહોંચ ગયા હૈ હનુમાનગઢ ટાઉન સે સુલતાન સિંઘ તરડ મુકેશ કૃષ્ણ રામચંદ્ર કપિલ દેવ કાંતા ચૌધરી કા યે સંદેશ હમ તક પહોંચા હૈ ગાંવ હોડુ જિલ્લા બાલોતરા સે યે સંદેશ હમે લિખા ઉમેદારામ ઓર દિનેશ કુમાર ને નોહર હનુમાનગઢ રાજસ્થાન સે નરેન્દ્ર સુથાર મનોજ સુથાર હિમાંશુ સુથાર પવન સુથાર લિખતે કે કોઈ ભી ગીત યા ફિર નયા દોર કા ગીત હમે સુનવાએ બિલકુલ આપ કાર્યક્રમ સુને હમ આપકો જરૂર સુનવાએંગે ગાંવ ઢાણી લાલ ખાં સે જાવેદ ખાં અરમાન કા ઇરમાન ખાં સીમા બાનો વિનોદ ખાં કહેતે કે કોઈ ભી ગીત આપ હમે સુના દે અલિકા ડબવાલી સે રૂપ સિંહ લખોત્રા કરમજીત લખોત્રા સરબજીત લખોત્રા રાની સોનુ ઓર રજની કે ઇસ સંદેશ કે સાથ આઈએ હમ આપકો સુનવાતે હૈ આનંદ બક્ષી સાહેબ કા લિખા મોમ કી ગુડિયા ફિલ્મ કા ગીત લતા મંગેશકર ઓર આનંદ બક્ષી કી આવાજો મેં આઈએ સુનેં